0: જમીનને આપણે અગર સબ્જીઓની ખેતી કરવી હોય, ફળોની ખેતી કરવી હોય, ફૂલોની ખેતી કરવી હોય, તો એના પૌધા ઉપર કીટોનો પ્રકોપ એ વધારે થાય. અને આના સમયે કીટોને પનપવા બદલે ઉપયુક્ત વાતાવરણ હે, કેમ કે નમીયુક્ત ગરમ વાતાવરણ માં કીટ હે વધારે પનપે. તેનું એક કીટ હે મિલીબગ. આ મિલીબગ હે અંડાકાર સફેદ પ્રકારનું કીટ રહે, જેનું લક્ષણ એ કે પત્તી ઉપર પૌધો ઉપર મોમર્ક સફેદ ગુચ્છા આપણે દેખાય. તો આ જે કીટ હે મિલીબગ કહેવા. આ કીટ હે પત્તીઓ થકી ફૂલો થકી પોષણ હે એ ચૂસી લે. એના અલાવા એક ચીપચીપું તરલ પદાર્થ સ્ત્રાવિત કરે, જેમ થકી પૌધો ઉપર પત્તીઓ ઉપર સફેદ સફેદ રૂઈ અરકી પરત જમી જાય. આમ થકી બીજો કીટ હે એ બી આકર્ષિત થાય. મિલીબગ થવાથી જે ચીપચીપો પદાર્થ નિકાળે એના કારણે ચીટીઓ બી આકર્ષિત થાય. પૂરું પૌધું ખરાબ થઈ જાય. ધીરે ધીરે અગર આની રોકથામ નહીં કરી તો એ આસપાસના પૌધાને બી સંક્રમિત કરી દે અને આપણે ઉદ્યાન જે બી પૌધા હે પ્રભાવિત કરી શકે. તો આનો ઉપાય જલ્દીથી જલ્દી કરવું આવશ્યક હે. તો મિલીબગ નો ઉપાય બદલે આપણે ઘરેલુ ઘણા પ્રકારના ઉપાય, અગર વધારે સંખ્યામાં મિલીબગ થઈ જાય તો રાસાયણિક દવાઈનો આપણે છંટકાવ કરવો પડે. પરંતુ પ્રારંભિક સમયમાં આપણે મિલીબગની પહેચાન કરી લઈએ અને અગર એને જડથી નષ્ટ કરી નાખો તો આપણે જે પૌધા હે એ સંક્રમિત થવાથી બચી જાય. સૌથી પ્રાથમિક ઉપચાર માં આનું કરવું હોય કે સંક્રમિત પૌધો હોય તો એના પૌધાને ઉખાડીને ફેંકી દેવું હોય. અને અગર બળા થયા પેડ ઉપર મિલીબગ નો પ્રકોપ થઈ ગયો, કેમ કે આપણે દેખાવ કે બળો ફૂલદાર પૌધો હોય ફળદાર પૌધો મિલીબગ નો પ્રયોગ થઈ ગયો તો પૂરો પૌધો તો આપણે કાઢીને ફેંકી નહીં શકતો. જે બી સંક્રમિત ટહેની હોય ફેર સંક્રમિત પત્તી હોય એને આપણે તોડીને ફેંકી દેવી અને જલાવીને સંપૂર્ણ નષ્ટ કરી દેવી, જેથી બીજી પૌધાને સંક્રમણ નહીં ફેલાવે. એના અલાવા અગર મિલીબગ થતો તો કોસાવ તો નિયમિત તેમનો છંટકાવ કરી શકો. એના અલાવા ઘણા પ્રકારના આપણે ઘરેલુ દવાઈ આવી શકો જેથી આપણે મિલીબગ ની રોકથામ કરી શકો. સૌથી પહેલું હોય તો નિયમિત તેલ હે, એના અલાવા કેરોસીન નો છંટકાવ કરી શકો. જે આપણે મિલીબગ થી છુટકારો પાવા પૌધાને અચ્છી તરફથી પાણી તેજ બનાવી દઉં તો મિલીબગ ખતમ થઈ જાય. એના અલાવા ગમલા મિલીબગ લાગી ગયા હાઇડ્રોજન પરોક્સાઇડ ની ગોળ થી અચ્છી તરફથી એને સાફ કરી દઉં તો બી મિલીબગ હે ખતમ થઈ જાય. હાઇડ્રોજન પરોક્સાઇડ નો ઉપયોગ કીટો નષ્ટ કરવા બદલે થાય. બીજું હોય કે જે આસપાસનો સંક્રમિત પૌધો હોય એને બી હટાવી દઉં. એની પત્તીઓ જડમે સાબુનનો ગોળ બી છીટકી શકો. એના અલાવા જે લિક્વિડ સાબુન હોય એનું બી નિમનું તેલ યા ફિર કેરોસીન મલાવીને ગોળ તૈયાર કરી શકો અને એના ગોળનો બી છંટકાવ કરો તો પ્રારંભિક અવસ્થામાં મને વ્યક્તિથી આપણને છુટકારો મળી શકે. એના અલાવા બી અગર જાતા માત્રામાં થઈ ગયો તો જે દવાઈ હોય યા કીટનાશક પદાર્થ રહે એને લાવી નાના પર છંટકાવ કરવામાં મને બધો છુટકારો મળી શકે. આપણે ખેતીવાડી સાથે સાથે આપણા આસપાસની જે બગીયા હોય એનું બી આપણે પૂર્ણ ધ્યાન રાખવું હોય કે પૌધો લગાડી દેવા પર વિશેષ ધ્યાન નહીં રાખવા તો અચ્છી તરફ પંપિંગ વાને નષ્ટ થઈ જાય. એટલે એની વાતનું બી ધ્યાન રાખવું હોય અને આ મોસમને અધિકથી અધિક વૃક્ષારોપણ કરવું હોય. છોરા ઉપર બેઠા સભાઈ બનતી કે બી નિવેદન હોય આપણે અધિકથી અધિક વૃક્ષારોપણ કરવા અને સાથે સાથે એના વૃક્ષોને ધ્યાન રાખવા. આમ બારામે આપણે હજી વાત કરવી હતી પણ આજે છોરાનો ટીમ પૂરો થઈ ગયો. શાસ્ત્રીતા બી નામ કહેવાય. રામ રામ રામ રામ.
1: श्रोताओं अभी आपने सुना खेती में बात कार्यक्रम. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है. अपेश लोक संगीत हितेंद्र आचार्य व साथियों के स्वर में.